0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો અમારી સાથે દરરોજ 10 થી 11.
2: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
3: RM3 Manoranjan Radio.
1: નમસ્કાર શ્રોતો, હું છમી તને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. રવિવારનો દિવસ છે એટલે રવિવારનો દિવસ આપણે કહીએ તો ભાઈ મજા માણવાનો દિવસ હોય છે. રવિવારના દિવસે ઘરના બધા સભ્યો સાથે હોય છે તો સાથે મળીને ભાઈ આનંદ કરીએ. તો શ્રોતાઓ કહેવાય છે ને ભાઈ ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થઈ જાય તો ભાઈ લોભ વધે છે. એટલા માટે જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવું એક જ સર્વશ્રેષ્ઠ તત્વ છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું એક ગીત

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, ને આપણે કહીએ છીએ આપણે કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધી. તો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ, સુંદર મજાનું એક ઘર વો તમારા માટે.

વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ને ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી હોતી. એટલે ગમે તેટલા આપણે વિચારો ઊંચા રાખીએ, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ને ત્યાં સુધી એની કોઈ પણ કિંમત નથી. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમને સુંદર મજાના આગલું ગીત લઈએ ભાઈ.

સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને આપણે કહીએ ને કે ભાઈ બધું જ છીનવાઈ જાય તો ચિંતા કરવાની નહીં. બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે છે. ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ. જિંદગી તો ભાઈ ગમે ત્યાંથી આપણે પણ કરી સ્ટાર્ટ કરી શકીએ છીએ. એટલે કહેવાય છે ને લાઈફમાં બધું છીનવાઈ જાય તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈ આપણી પાસેથી છીનવી નથી શકતું ને. તો ભાઈ એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું.

જોતા ને જોતા આપણા કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.